કોણ ગુણીઓનો ભૂષણ પંડિત મંડળી માતૃસ્થાનિયા ભગ્નિસ્થાનિયા મહોદય વિચાર કરીએ એ પત્ર ખંડ કહો તમે નારો તો નહીં રાબોળ હાથ તો રે બોઢાઈ રહી છંતી કોણ હેલા કોરે અર્પિલે પત્ર